ngang thằng bậy anh cô lại ba chú nghe can chi anh cô lại ma chú nghe ở khởi sự say sự cani can chi ru cam say sự có thể cam cani ê sự thì lại cam thằng bậy can chi san chờ lo ti cô ए नम्दो लोलातीको कानछि ब्रौती दैवं जाब दस्तहं ओरसाकै कानछि पञ्चारी नङनामसाकै लङ्का त्यौतिरो वरठं कानछि लाभ गोइते साई साई थं असिमेन्दिङ